નારાયણ શ્યામ જ્યાં બોલો તમા શાંતિ રણ જે આવાસ મેં રહી રચો તો બધું માસ્ટર ચંદ્ર જે આવાસ મેં કલામ